0: 530, CHLO AM, serving Brampton, Mississauga, Toronto, the GTA, and the world at am530.ca. The opinions expressed in the following program are those of the host and their guests and do not reflect the views and opinions of the management and staff of CHLO AM 530.
1: હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું છું તમારી મજાની મિત્ર માનસી. લઈને આવી ગઈ છું તમારો પસંદીનો શો. આપણે અત્યાર સુધીના બધા શોમાં ગુજરાત વિશેની જુદી જુદી વાતો કરતા આવ્યા છીએ. ગુજરાત એક કલરફુલ રાજ્યોમાંથી એક ગણાય છે. જેમ ગુજરાતમાં પહેરવેશ, રહેણીકહેણી બધી જાત જાતની અને ભાત ભાતની પણ કલરફુલ હોય છે, તેવું જ તેનું ભોજન છે. કહેવાય છે કે ગુજરાતી પ્રજા ખાવાની અને ઓફકોર્સ ખવડાવવાની પણ શોખીન હોય છે. તો ચાલો એક ગીત સાંભળીને આપણે આપણી વાત પાછી આગળ વધારીએ.

વેલકમ બેક મિત્રો. ગુજરાતની જો ખાવાની વાનગીઓના નામ અહીંયા લઈએ તો ખમણ, ઢોકળા, ખાંડવી, ફાફડા, થેપલા, ભજીયા, ઊંધિયું, મુઠિયા, હાંડવો, લીલવા કચોરી, જલેબી, ખીચું, સેવ ટમેટાનું શાક, કઢી, ગોટા, મોહનથાળ, ખાખરા, અડદિયા, ઘારી, દૂધપાક, ચોળાફળી, ઘૂઘરા, ગાંઠિયા, દાબેલી, સેવ ખમણી, ઓહો, આવી તો ઘણી વાનગીઓનું લિસ્ટ બને. મિત્રો, ગુજરાતી ભોજન આપણે સૌ આનંદથી ખાઈએ છીએ. પાછા આપણે ગુજરાતીઓ બીજા પ્રાંતના ફૂડને પણ ગુજરાતી ટચ આપીને આરોગતા હોઈએ છીએ. અને આપણા ભોજનમાં મોસ્ટલી આપણે ખાંડ અથવા ગોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે જ બધા લોકો કહે છે કે ગુજરાતી લોકો બહુ સ્વીટ ખાય છે, એટલે જ બોલવામાં પણ મીઠા હોય છે. પણ ખરું કહીએ તો આપણા ગુજરાતના દરેક જિલ્લાની પણ જુદી જુદી વાનગીઓ ફેમસ હોય છે. જેમ કે રાજકોટના પીંડા, ચીકી અને સંચાનું આઈસક્રીમ, ભાવનગરના ગાંઠિયા, ગોંડલના ફાફડા અને ભજીયા, તો સુરતની ઘારી, લોચો અને પોંક, જ્યારે ખંભાતનું હલવાસન કે સુતરફેણી, ને જામનગરની કચોરી, વડોદરાની ભાખરવડી અને લીલો ચેવડો, અને કચ્છ ભુજની તીખી દાબેલી, ડાકોરના ગોટા અને ભરૂચની શીંગ, આ ઉપરાંત જૂનાગઢની કેસર અને વલસાડની હાફૂસ કેરીઓ તો ખરી જ. એમ આપણા ગુજરાતમાં દરેક જિલ્લાની પોતાની ફેમસ વાનગીઓ છે. આપણે ગુજરાતી થઈ આપણે સૌએ તો આ વાનગીઓ ખાવી જ જોઈએ. અને હા, આપણામાંના ઘણાઓએ આ બધું ખાધું જ હશે. ઓહો, હવે મને તો ભૂખ લાગી ગઈ આ બધી વાનગીના નામ સાંભળીને. તો ચાલો વધુ વાત ન કરતા તમને એક સુંદર મજાનું ગીત સંભળાવું.

વેલકમ બેક મિત્રો, આ સરસ મજાના ગીત પછી ફરી આપણે આગળ વધીએ. તો હમણાં આપણે જેમ ગુજરાતની વાનગીઓની વાત કરી, તેમ ગુજરાતની ફેમસ વસ્તુઓ પણ ઘણી છે. તો તેમાં પણ દરેક જિલ્લાની પોતાની ખાસિયત છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કચ્છના ભરતકામથી. કચ્છી ભરતકામ ખૂબ જ વખણાય છે અને દૂર દૂર બીજા પ્રદેશોના લોકો પણ કચ્છી ભરતકામ વાળી વસ્તુઓ જેવી કે તોરણો, ટોડલા, ચાકળો વગેરે લેવા આવે છે. ઉપરાંત કચ્છી ભરતની સાડીઓ ખૂબ પ્રખ્યાત છે. તેઓ જનરલી કોટન ફેબ્રિક પર હેન્ડવર્ક કરે છે. કોટન ઓર સિલ્કના દોરા વડે જાત જાતની આભલાભરી અને સુંદર ભરતકામ કરે છે. દેશ વિદેશથી લોકો ખાસા ભરતકામ જોવા આવે છે. જ્યારે જામનગરની બાંધણી ફેમસ છે. આ બાંધણી એક પ્રકારના ડોટ્સથી બનતી ડિઝાઇન છે. આ ડોટ્સ કાપડને બાંધીને ડાય કરીને બનાવવામાં આવે છે અને બાંધેજ પણ કહે છે. બાંધણીની સાડી ઉપરાંત કુર્તા પણ મળે છે. કહેવાય છે કે બાંધણીવાળા ડોટ્સ સૌ પ્રથમ 6th સેન્ચુરીના પેઇન્ટિંગ્સમાં જોવા મળ્યા છે, જે અજંટાની ગુફા નંબર 1ના ચિત્રોમાં જોવા મળે છે. આ ઉપરાંત રાજકોટમાં ચાંદી અને સોનાનું કામ ઘણું ફેમસ છે. સોનાના આભૂષણોની ડિઝાઇન ઘણી વખણાય છે અને દેશ વિદેશના લોકોની પસંદગી છે. સુરતનું હીરાનું ફિનિશિંગનું કામ પણ ખૂબ ફેમસ છે. દેશ વિદેશમાંથી કાચા હીરાને ઘસાવવા માટે સ્પેશિયલ સુરત મોકલવામાં આવે છે. જ્યારે પાટણના પટોળા ફેમસ છે. પટોળા એ જુદી રીતે વણાયેલ સાડીનો પ્રકાર છે, જેમાં મોસ્ટલી સિલ્ક પર વણાટ કરે છે. પટોળું ઘણું એક્સપેન્સિવ ગણાય છે. પાટણમાં પટોળા બનાવવાની રીત પરંપરાથી ચાલી આવે છે. કહેવાય છે કે પટોળા બનાવતા ત્યાંના પરિવારના પુત્રોને જ શીખવવામાં આવે છે. જનરલી એક પટોળા સાડી બનાવતા 6 મહિનાથી 1 વર્ષનો સમય લાગે છે. કારણ કે એક એક દોરાને કલર કરી અને તેને વણાટ કરવામાં આવે છે અને પટોળું બનાવવામાં આવે છે. પટોળાની ખાસિયત છે કે તે ક્યારેય એક સરખું નથી હોતું, એકદમ યુનિક હોય છે. તો ચાલો આ પરથી મને ગીત યાદ આવે છે, એ તમને સંભળાવી દઉં.

0: વેલકમ બેક મિત્રો, આપ સૌને આ શો ગમ્યો હશે. ગુજરાતના દરેક જિલ્લાની વાનગીઓ અને વસ્તુઓ સાંભળવાની તમે મજા માણી હશે. સહેવા છતાં કહેવાની આદત પડી છે, દિલ બાળીને પણ ચાહવાની આદત પડી છે. જાણું છું કે સ્વપ્ન બધા મૃગજળ છે, પણ શું કરું, જોવાની આદત પડી છે. હા મિત્રો, સ્વપ્ન તો સૌએ જોવા જ જોઈએ અને એ સ્વપ્ન સાકાર કરવા મહેનત પણ કરવી જ જોઈએ. તો આજના વિચારથી તમારી મજાની મિત્ર માનસી આપ સૌની વિદાય લે છે. આવજો, બાય બાય, ટેક કેર.
1: દોસ્તો નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. બસો સીએમએ પ્રોગ્રામ હોસ્ટ રમેશ મરાઠા. આજે પ્રોગ્રામ હેત છું હાજર. દોસ્તો, કશીર હંસ છે કથ સબદાન, તો કશીર મંજ ઐસ યારબલ લગભગ હર ગામ શહેર આસાન. યારબલ ગયો યથસ પૂંય જમા ઓ સબદન, યા પૂંય ઓસ વસાન. અઠસ ઐસ સાંય માજ બેને બાને છલાન, બેઈ કથા બાથા કરાન, યા ઐસ ઐસ શ્રાંત કરાન, બેઈ ઐસ પલવતિ છલાન. યારબલન સીતી આસ આસન નેગ્ય આમ તોર પે ગામન મસ નેગ્ય મસ ઐસ દપાન પૂણ હસ છુ વુઝાન. વુઝી તોસ ઈ પૂણ આસન બિલકુલ ઠંડ. આત પૂણિસ મસ ઐસ ઐસ શ્રાંત ધ્યાન કરાન. ઐસ થો પની કરબાત જરી વલી બોઝો ઈ ખૂબસૂરત